અબે ચિત્તોડ માથે કબજો કી કરવે? તદ આશા સા ચિત્તોડ રા કિલેદાર ચીલ મહેતા સુ બાત કર રાત રા કિલે રા દરવાજા ખોલાઈ દિયા. દરવાજા ખુલતાઈ ઉદય સિંહ આપરે ભરોસેમંદ યોદ્ધાવા સાગે કિલે માથે કબજો કર લીયો.

0: तो चलिए बहुत सुंदर प्रस्तुति, बहुत बहुत धन्यवाद माता जी को इतना सुंदर प्रस्तुति। अचानक में जब उनको बुलाया, पहले झिझक थी, लेकिन जब माइक में तो बड़ा बड़ा आदमी भी झिझक करते हैं, डर जाते हैं, पसीना निकल जाता है, लेकिन इतना उम्र होने के बाद कहाँ तो पढ़ाई किया, पढ़ाई किए कुछ
1: नहीं,
0: भगवान के पास पढ़ाई कर रहे हैं।
2: भगवान पढ़ा वैसे,
0: भगवान पढ़ा रहे, अभी पढ़ने आए, ये भी एक राज है। तो दादी माँ का आवाज़ सुन रहे थे, तो इस कार्यक्रम को आगे बढ़ाते हुए और कौन रह गया जो कुछ बोलना चाहेंगे? अरे वाह,
3: ओम शांति। आ शरीरनું નામ મનીષા છે, હું સુરતથી છું, આંબા તલાવડી સેન્ટરમાંથી। આપણા સ્ત્રીઓને છે ને ઘણા બધા ટેન્શન હોય છે લાઈફમાં, હું એક હાઉસવાઈફ છું, એક માં છું, અને કોઈ પણ માં હોય ને એની એક ચિંતા હંમેશા હોય એને બાળકોને લઈને, કે મારા બાળકોના સંસ્કાર છે ને કોઈ દિવસ બગડવા ના જોવે। અને આજકાલમાં, આજકાલની લાઈફમાં જે આપણો માહોલ બગડેલો છે, એ તો બધી માનો આ વિષય છે કે મારા છોકરાના સંસ્કાર હું કઈ રીતે સુધારું, એનામાં કોઈ સંસ્કાર એના કોઈ બગડવા ના જોવે, એના માટે મારો એક અનુભવ હું તમને કહેવા માંગીશ કે શિવ બાબા, આ એક છેલ્લા એક વર્ષથી હું બ્રહ્મકુમારીઝને ફોલો કરું છું, અને શિવ બાબામાં મને વિશ્વાસ આવ્યો છે, એના ઘણા બધા એવા અનુભવો છે જેના લીધે મને તેના પર વિશ્વાસ આવ્યો છે। હું ખાલી એટલું કહેવા માંગીશ કે તર્ક વિતર્કને છોડો, કે ભાઈ આપણે હંમેશા તર્ક વિતર્કમાં લાગતા હોઈએ કે હિપ્નોટાઇઝ કરે છે, આવું હોય તેવું હોય, એ લોકો આપણને આમ કરે છે, એ બધું છોડો, બસ ખાલી એકવાર આવીને શિવ બાબાના દ્વારે આવીને એકવાર અનુભવ કરો, એ તમને અનુભવ આપશે કે તમારી લાઈફના ઘણા બધા ટેન્શનો, ઘણી બધી એવી પરિસ્થિતિઓ હોય જેના

0: રસ્તા તમને એ બતાવશે, તમને ખબર બી નહીં પડે. બસ ખાલી હું એટલું કહેવા માંગુ છું, એકવાર તમે આવો અને શિવ બાબાને ફોલો કરો. ઓમ શાંતિ. થેન્ક યુ.
1: મનીષા કો બહુત બહુત ધન્યવાદ. રાજયોગ અભ્યાસ કરતી હૈ ઓર જીવન મેં જો અંધવિશ્વાસ રૂઢિવાદી કો ત્યાગ કરકે કિસી સુની સુનાઈ બાતો મેં જબ તક અનુભવ નહીં કિયે, જબ તક નહીં દેખે કિસી સુની સુનાઈ બાતો મેં વિશ્વાસ નહીં કરના હૈ ઓર આપના અનુભવ આધાર સે આપના બતાઈ સહી મેં પરમપિતા પરમાત્મા કા યે દિવ્ય જો ભૂમિ હૈ ઉનસે અનુભવ કરતે હૈ. બહુ ખુશી લગતા જીવન પરિવર્તન હોને કા એક એહી એક મૌકા હૈ. તો હમરા ગ્રામવાસી સુન રહે તો ઓ ભી કભી મૌકા મિલે તો જરૂર રાજયોગ અભ્યાસ કરે ઓર શાંતિવન મને બ્રહ્માકુમારી આશ્રમ મેં પહોંચે, એ હમરા સુભાવના હૈ. તો કાર્યક્રમ આગે બઢાતે હુઆ ઓર એક સ્વઈચ્છા સે એક કુમાર આ ગયે, તો કુમાર જીવન મેં તો ક્યા નામ હૈ ઓર એક આદર્શ ગાંવ કે લીએ સભી કે લીએ રાજયોગ કેતના આવશ્યકતા હૈ, ક્યુંકિ જીવન જીને કે લીએ સુખ શાંતિ આનંદ પ્રેમ શક્તિ સદા કે લીએ રાજયોગ સે હી મિલતા હૈ. જો આપ લોગ કા અનુભવ સે હમ સુન રહે થે અભી તક, હમરા શ્રોતા મિત્ર ભી સુન રહે, તો ખાસ કર ગાંવ કે લીએ શહર કે લીએ રાજયોગ જો આપ કર રહે તો વો કેતના કારગર સાબિત હોગા, રાજયોગ સે હમકો ક્યા ફાયદા હોગા ગાંવ કો ઓર શહર કો, વો ચીજ આપ બતાઈએ. આપકા સ્વાગત હૈ, આપકા પરિચય પ્લીઝ.
2: ઈ શરીર કા નામ અભી હૈ ઓર રાજયોગ સે મુજે સબસે બડા બેનિફિટ વો હુઆ હૈ કે મેં છોટી છોટી બાત પે ગુસ્સા બહોત કરતા થા, તો મેં અબ તો બહુ કમ ગુસ્સા કરતા હું ઓર એસે તો મેં તીન ચાર મહિનો સે જ્ઞાન મેં હું ઓર જો સાક્ષાત્કાર મુજે હુઆ થા પ્રકાશમણી દાદી કા જો સ્તંભ હૈ ના વહાં પે મેં સુબહ યોગ કર રહા થા તો જો મણી હૈ ના ઉસમે મુજે જાનકી દાદી દીખે મણી કે અંદર હા. ઓર દૂસરી બાત કે વો અવ્યક્ત લોક હૈ ના ઉસકા જો અવક સ્તંભ હૈ ઉસકી મણી કે અંદર મુજે જાનકી દાદી બાબા ઓર મમ્મા તીનો દીખે. અભી એ કેસે હુઆ એ તો મુજે માલુમ નહીં હૈ, ફિર ભી એ સાક્ષાત્કાર તો માના જાતા હૈ ક્યુંકી વો કિસી કિસી કો હી દીખતા હૈ, સભી કો તો નહીં દીખતા હૈ. ઓમ શાંતિ.
1: તો શ્રોતા મિત્ર આપ કભી અંદર જો શાંતિબંધ મેં આયેંગે યે તો પૂરા બહાર સે આયે દેખે હૈ જૈસે અવ્યક્ત લોક પ્રકાશમણી સ્તંભ હૈ શક્તિ સ્તંભ એ જો કે અમારા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જો મુખ્ય હેડ ચીફ થે દાદી પ્રકાશમણી પહેલા પ્રશાસિકા ઓર ઇસકા બાદ ઓર શક્તિ સ્તંભ જો જાનકી દાદી ગુલજાર દાદી જો અવ્યક્ત લોક હૈ એ તીનો કા જો નામ લીએ વો તીન ચીફ થે અભી તો નહીં હૈ લેકિન એ પૂરા ઈશ્વરીય વિશ્વવિદ્યાલય જો પિલર કહેતે તીન સ્તંભ રખા હુઆ હૈ શક્તિ સ્તંભ પ્રકાશ સ્તંભ ઓર અવ્યક્ત લોક જ્યાં સે વો અનુભવ આધાર સે આપના બાત બતાઈ તો કોઈ અંધશ્રદ્ધા નહીં ઓર કોઈ બોલી બોલી મને કોઈ કહો નહીં પર નહીં વો ખુદ અનુભવ કિયે જિસકા આધાર સે અનુભવ લેકર જાતે યહાં પર જો ભી આતે અનુભવ લેકર જાતે આપ ભી ઇસ મૌકા કો કભી જો મૌકા મિલેગા જરૂર આકર આપના અનુભવ લે યે હમરા સુભાવના હૈ. રેડિયો મધુબન હમેશા આપકો આને મેં સહયોગ કરેગા. ધન્યવાદ. ચલે કાર્યક્રમ કો આગે બઢાતે હુએ ઓર કોન રહ ગયા બેન? અચ્છા
3: ભાવના બેન, મેં યહાં 6 કે 8 મહિનાથી જ આવી છું પણ મને બહુ જ ગમે છે બાબાના કમરામાં આવીને જ્ઞાન લઈને, અને મને ગુસ્સો બહુ જ આવતો હતો. કોઈ નાની નાની વાત કોઈ બોલે ને તો ગુસ્સો આવે, કંઈ લેટ થઈ જાય 5-10 મિનિટ તો બી ગુસ્સો આવતો હતો મને. આજે મને એટલી આમ ફિલિંગ થઈ, આ મધુવનમાં આવ્યા પછી 3 દિવસની ભઠ્ઠી કરી એમાં મને એકદમ રિલાઇઝ થયું કે બધું અહીંયા મૂકીને જ જવું છે. અને એ બાબાએ મને એક સારો રસ્તો બતાવ્યો કે નહીં કે ક્રોધને ક્યાં મૂકીને જાઉં અહીંયા. બહુ સરસ થાય કે અહીંયા બધું એમ ફીલ થાય છે કે બસ અહીંયા મધુવનમાં રહી જાઉં, ત્યાં જવાની ઈચ્છા જ નથી થતી મને ઘરેથી. હા, 1 વાગી હે ઘર યાદ નહીં આવતા. ઓમ શાંતિ.
1: બહુ બહુ ધન્યવાદ. સહી મેં સ્વર્ગ મેં જૈસે કોઈ દુઃખ અશાંતિ નહીં હોતા તો યહાં પર આતે પૂરા ઘર દ્વાર સબ ભૂલ જાતે, પરિવાર પૂરા ભૂલ જાતે.
4: ઓમ શાંતિ. મેરા શરીર કા નામ મનીષા હૈ ઓર મેં સુરત સે બ્રહ્માકુમારી સેન્ટર સે હું. જરૂર એક બાર રાજયોગ શિબિર કરના ચાહીએ, જો આપકી જીવન કી હર સમસ્યા કા સમાધાન હૈ ઓર તમને એટલું આમ સારું લાગશે રાજયોગ મેડિટેશન કરશો ત્યારે, કોર્સ કરશો ત્યારે, કે તમને વિચાર પણ નહીં આવે કે આપણી જિંદગી કેવી રીતે બદલાઈ રહી છે. તમને ખુદ અનુભવ થશે જ્યારે તમે એક વખત રાજયોગ મેડિટેશન કરો ત્યારે કે રાજયોગ મેડિટેશન શું છે એમ તમને ખ્યાલ પણ નહીં આવે. અને મારે એવો ઘણો અનુભવ થઈ ગયો છે કે વિશ્વાસ ન હોય, મારે આ જ્યારે યોગ ભઠ્ઠીમાં આવવાનું હતું ત્યારે પહેલાં મને હા પાડી, પછી મને ના પાડી ઘરેથી, અને બાબા પર મેં છોડી દીધું કે બાબા મારે મધુવન આવવું છે, હવે જે કરો એ તમારે જ કરવાનું છે, શું કરશો એ મને ખબર નથી, પણ સામેથીને જ મને કહે કે તું જા એમ. અને એવું જ થયું કે સવારે સામેથીને જ મારા પતિનો ફોન આવ્યો કે તું જા એમ. અને મને એટલી ખુશી થઈ કે મેં એની કોઈ શુક્રિયા, એટલા શુક્રિયા બાબાને કર્યું કે કોઈ વાત જ નહીં. અને જ્યારે ભઠ્ઠીમાં આવીને બેસી ત્યારે મને યોગ નહોતો લાગતો પહેલાં, પછી મેં બાબાને એવું કીધું કે બાબા બધાને યોગ લાગે છે તો મને કેમ નથી લાગતો, મને એવો તમે કંઈક કરો કે હું ઘરે જઈને કહી શકું ગર્વથી કે હું યોગ ભઠ્ઠીમાં ગઈ હતી તો મને આવું થયું ફીલ એમ. તો બાબાએ મને સતયુગની દશા, આમ સતયુગની ઝાંખી કરાવી કે સતયુગમાં શું હોય છે, અને મહેલ બતાવ્યો, અને એમાં કાનો જોયો નહીં મેં, પણ મને એવું મહેસૂસ થયું કે એ મને બોલાવે છે. હું એને પૂછું છું, કાના તું ક્યાં છે, કાના તું ક્યાં છે? તો એ કહે છે, હું અહીંયા છું, અહીંયા છું, હું ગોતું છું પણ મને દેખાતો નથી. અને બાબા, જે રીતે તમે તમારા બાળકોને સાથ આપો છો ને, તમે તમારા બાળકોની જેવી પાલના આપો છો ને, તમે જેવા સંસ્કાર આપો છો, એવી જ બાબા આપણને પાલના આપે છે. અને શિવ બાબાએ મને, મેં તો એમની પાલના નથી લીધી, દાદીઓની પાલના નથી લીધી, સેન્ટરેથી અમને જે શીખવામાં આવ્યું એ બધું, અને જ્યારે અહીંયા અમને કોર્સ કરવામાં આવ્યો યોગ ભઠ્ઠીમાં, ત્યારે એવું બધું ક્લાસ આવ્યા છે કે એમાં તમારું જિંદગીની ઘણી ઘણી સમસ્યાઓ છે એનું સમાધાન થઈ જશે અને બધું જ સોલ્યુશન નીકળી જશે. અને બાબાના હાથ તમે સોંપી દો એક વખત, અને એક વખત તમે રાજયોગ મેડિટેશન કરો, તમારી જિંદગીની લાઈફ બદલી જશે, અને તમને બિલીવ પણ નહીં થાય કે આ શું થયું છે મારી લાઈફમાં. ઓમ શાંતિ.
1: કેટલા સુંદર ભાવરો અનુભવ આધાર છે, અનુભવી બતા સકતી હે, જૈસે બહેન આપના અનુભવ આધાર છે પરમાત્મા કે સાથ જો રાજયોગ સીખી, જિસકા ચલતે ઉનકા જીવન મેં સબ ટેન્શન દૂર હુઈ ઓર બાર બાર આને કે લિયે ઈચ્છા હો રહી હૈ, ક્યુંકી જો ભટ્ટી જો હોતા હૈ પરમાત્મા કા સાથ, આત્મા કા જો કનેક્શન, એ ભટ્ટી મેં સબ ચીજ ભૂલ કર ખુદ કો આત્મા સમજ કર પિતા પરમાત્મા કો જબ યાદ કરતે હૈ, સબ ચીજ ભૂલ કર એક રસ, એકાગ્રતા ઓર સભી શક્તિયા આ જતી, જબ સબ શક્તિયા આ જતી તો ખુદ કો શક્તિ સ્વરૂપ મહસૂસ કરતી હૈ. તો જૈસે બહેન આપના અનુભવ આધાર છે, જો તીન ચાર દિન યહાં પર રુકે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય કા જો ભટ્ટી હોતા હૈ, ભટ્ટી મતલબ રાજયોગ કા કન્ટિન્યુ અભ્યાસ, પૂરા જ્ઞાન યોગ ધારણા ઓર સેવા ઉસમે ચલ પડતે હૈ, સભી બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય મેં આકર આપના અનુભવ સુન કરતે હૈ ઓર કરાતે હૈ. બહુત બહુત ધન્યવાદ સભી કો, નામ કા સાથ ઇતના સુંદર રૂપ મેં પ્રસ્તુતિ દીએ, તો હમરા આજ કે જો કાર્યક્રમ કો સુંદર રૂપ મેં સજાએ, સભી કો નામ કા સાથ ધન્યવાદ દેતે હૈ, ક્યુંકી આજ થોડા હટકે આપકો પ્રજાપિતા બ્રહ્મા કુમારી પ્રાંગણ મેં લેકર આ ગયે. હમેશા તો ગાંવ ઓર અંચલ કા આવાજ સુનતે થે, લેકિન આજ મીઠા મીઠા આવાસ ઓર બ્રહ્મા કુમારી કા જો શુદ્ધતા, પવિત્રતા ઓર ધારણાયુક્ત, ગુણયુક્ત, મૂલ્યવાન બાતે આજ સુનાએ, આપના અનુભવ કોઈ ગીત ગાએ, અમારા સભી બ્રહ્મા કુમારી એ કામ નહીં હૈ, આપના જીવન કો કામ ક્રોધ લોભ મોહ અહંકાર કો ત્યાગ કર ઘર ગૃહસ્થ મેં રહેતે સબ ચીજ કરતે હુએ પરમાત્મા કો યાદ કરતે. આજ કે લિયે હમેં દીજે ઇજાજત, ફિર કલ મિલેંગે ઇસી વક્ત ઇસી સમય ઓર કિસી બાત કો લેકર. અચ્છા ધન્યવાદ, આભાર, ઓમ.

અભે ચિત્તોડ માથે કબજો કી કરવે? તદ આશા સા ચિત્તોડ રા કિલેદાર ચીલ મહેતા સું બાત કર રાત રા કિલે રા દરવાજા ખોલાઈ દિયા. દરવાજા ખુલતાઈ ઉદય સિંહ આપરે ભરોસેમંદ યોદ્ધાવા સાગે કિલે માથે કબજો કર લ્યો.

0: મોતી.
1: બહુત બહુત ધન્યવાદ. ક્યાં નામ હે?
0: મારા શરીરનું નામ ખુશાલી છે. હું 6 મહિનાથી આધ્યાત્મિક માં જોડાયેલી છું અને મને ખૂબ જ સારો એવો અનુભવ થયો છે અને ખૂબ જ આ જ્ઞાનમાં આવ્યા પછી ખૂબ જ શાંતિ, કઈ પરિસ્થિતિમાં કઈ રીતે રહેવું અને કોઈ પણ પ્રોબ્લેમનું કઈ રીતે સોલ્યુશન કરવું, હસતા મુખેથી આપણે બધી જ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરવો એના એ માટેનું ખૂબ જ સરસ જ્ઞાન મને આમાંથી મળે છે, જેથી તમે પણ જોડાઈ શકો અને તમે તમારી પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કઈ રીતે લાવી શકો એના માટે જોડાઈ શકો. ખૂબ જ હું ફિઝિયોથેરાપી કસરતમાં પાર્ટ નિભાવું છું. મેં મારું સ્ટડી એમાં કમ્પ્લીટ કરેલું છે અને હું અત્યારે બધા જ બીમાર લોકોની સેવા કરી રહી છું.
1: સુનો સુનો, ઓર રાજયોગ આપ તો શીખતી હૈ તો રાજયોગ સે આપકો ક્યા ફાયદા હુઈ?
0: રાજયોગ સે મુજે બહુત ફાયદા હુઆ હૈ. કોઈ ભી પ્રોબ્લેમ્સ આતે હૈ તો ઉસે કિસ તરહ સોલ્યુશન લાના ઓર કોઈ ભી પરિસ્થિતિ મેં કેસે હમે સામના કરના ચાહીએ હસતે હુએ ઓર ઇસ તરહ આગે બઢતી હું.
1: બહુત બહુત ધન્યવાદ. નામ કા સાથ
2: તાલી બજા ભાઈ જોર સે.
1: क्या बात, क्या बात, बहुत सुंदर प्रस्तुति है और हमें बहुत खुशी है. सबका भागीदारी देखने को मिलता है, छोटे बच्चे से बड़े तक. तो गांव और अंचल में इस तरह भावना को लेकर जब पहुंचते हैं, राजयोग सीखते हैं, तो राजयोग तो एक जीवन जीने की कला सिखाती है और राजयोग सीखना चाहिए. राजयोग से ही परमात्मा का और आत्मा का ज्ञान मिलता है. और जैसे बहन अभी बता रही थी, राजयोग से उनका जीवन में सुंदर सरस और उनका एम्बिशन में जो लक्ष्य रखे वो लक्ष्य को पार करने में અતિ સહજ હો જાયગી. યે હમરા સુભાવના હે. ચલિયે કાર્યક્રમ કો આગે બઢાતે હુએ હમરા સાથ ઓર એક બહેન હે, તો તો વો ભી અપના પરિચય દેંગે. આપકા સ્વાગત હે રેડિયો મધુબન મે. ખાસ કર આપ યહાં પર જો બ્રહ્મા કુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલય મે આયે, ક્યું આયે ઓર આપકા લક્ષ્ય ક્યા હે ઓર ક્યા લેકર જાયેંગે, કિતના દિન હુઆ યહાં પર?
3: મેરા નામ સ્નેહલ હે, મે સુરત સે આંબા તલાવડી સેન્ટર સે આઈ હું. મે યહાં 5 દિવસની યોગપટ્ટીમાં શાંતિવનમાં આવી હું. મેં પહેલી બાર આવી હું. મુજે એસા અનુભવ યહાં હુઆ કે કોઈ ખુશી કા પાર નહીં હૈ. મેરે મન કી સબ પ્રોબ્લેમ દૂર હો ગઈ ઓર મુજે ઇતની શાંતિ મિલી કે મેરા જીવન કા સબ કુછ દુઃખ થા વો સમાપ્ત હો ગયા ઓર સભી સમસ્યા કા હલ હો ગયા. ઓર યહાં ઇતના સુંદર પરિચય દિયા જાતા હૈ. મેરા નામ શરીર કા નામ તો સ્નેહલ હૈ, પણ યહાં આત્મા કા જ્ઞાન દિયા જાતા હૈ ઓર મેં એક આત્મા હું એસા પાઠ ભણાયા જાતા હૈ. ઓર આત્મા સે પરમાત્મા સે યોગ કેસે લગાએ ઓર પરમાત્મા સે મિલન કેસે કરે એ બહુત અચ્છી અનુભૂતિ કરાતે હૈ ઓર અનુભૂતિ હો હી જાતી હૈ આસાન સે, કોઈ દેર નહીં લગતી. ઓમ શાંતિ.
1: તો શ્રોતા મિત્ર ગ્રામવાસી સુન રહે થે, અનુભવ હી અનુભવ સુના પાયેગી. બહુત સુંદર રૂપે આપનો અનુભવ. 2-4 દિન જો રિફ્રેશ હોને કે લે આતે હૈ, રાજયોગ સીખને કે લે પરમાત્મા સે શક્તિ લગતે હૈ, ક્યુંકી સબકા જીવન મે પરમાત્મા કા શક્તિ આવશ્યકતા હૈ. તો રેડિયો મધુબન કાર્યક્રમ મે આજ શ્રોતા મિત્ર સુન રહે જો હટ કે રાજયોગ કા બારે મે, આધ્યાત્મિકતા હમારા જીવન મે કેતના આવશ્યકતા, ભક્તિ પૂજા આસ્થા વિશ્વાસ સભી કરતે હૈ, ઉસકા સાથ સાથ જબ હમ ખુદ કો દેખેંગે, ખુદ કો જાનેંગે ઓર જબ અંદર મે ઝાકેંગે તો ખુદ કો બહુત અચ્છા સકુન મહસૂસ હોગા, ક્યુંકી જ્ઞાન પવિત્રતા શાંતિ સુખ પ્રેમ શક્તિ સબકા જીવન મે આવશ્યકતા હૈ, ઇનકા બિના હમારા જીવન અધૂરા હૈ. તો હમરા શ્રોતા મિત્ર ભલીભાંતિ જાનતે હૈ ઓર ઇસ તરહ સે સમજ જાતે હોંગે. તો કાર્યક્રમ કો આગે બઢાતે હુએ હમે ઓર એક ભાઈ સાહેબ હૈ, તો નામ બતાઈએ.
4: ઓમ શાંતિ. શરીરનું નામ અમિત છે. રાજયોગના જ્ઞાન દ્વારા જીવનમાં જે પરિવર્તનો જોયા છે એ વિશ્વાસ ન થઈ શકે એટલા બધા જબરદસ્ત છે. જીવનનું કોઈ પણ ક્ષેત્ર હોય, ચાહે સામાજિક જીવન છે, પારિવારિક જીવન છે, કે તમારા કોઈ કમર્શિયલ વિષયનું કોઈ પણ ફિલ્ડનું પરિવર્તન જીવનમાં આવે છે, અનબિલીવેબલ છે, માન્ય ન કરી શકાય એટલું બધું પરિવર્તન આવે છે. ઓમ શાંતિ.
1: ધન્યવાદ. કેટલા સુંદર પ્રસ્તુતિ ઓર ઇસકા સાથ સાથ ક્યા કહેના ચાહેંગે? વ્યસન મુક્ત જબ સહી જાનકારી હોતા હૈ, ક્યા લેના ચાહીએ, ક્યા લેન લેના ચાહીએ. શુદ્ધ ભોજન કા સાથ સાથ હમારા જીવન મે જો નશા, નારાયણ નશા હોના ચાહીએ, કોઈ વ્યસન નહીં હોના ચાહીએ. તો નશા કા બારે મે આપ ક્યા કહેના ચાહેંગે?
4: નશા કે બારે મે જ્યાદા તો મેં હા નાશ કી તો જડે હૈ, मगर नशा के बारे में मैं ज़्यादा कुछ तो मैं मेरा बता सकता हूँ कि मैं तंबाकू का इतना आदि था, तंबाकू छूट गया है, उसका आगे मैं और लोगों का मैं नहीं बता सकता कि मेरा हो गया है, मेरा तंबाकू छूट गया है। और नशा जो उसके बाद जो नशा बनता है और वो जो ज्ञान का नशा ही बनता है, शिव बाबा का नशा बनता है, ब्रह्मा बाबा का नशा बनता है, उससे बड़ा कोई नशा है ही नहीं। ओम शांति।
1: तो श्रोता मित्र ग्रामवासी, खासकर नशा नाश की जड़ है, नशा क्यों करते हैं और जब आदि हो जाता है, हबी हो जाता है, हैबिट में आ जाता है तो उसको छोड़ना बहुत मुश्किल होता है। लेकिन शुरुआत में तो थोड़ा स्लो पॉइजन जैसे, लेकिन जो भी नशा कर रहे हैं इस रेडियो मंच का माध्यम से नशा छोड़े और अपना गांव को नशा मुक्त बनाने के लिए राजयोग ही एक सशक्त अस्त्र है जो कारगर साबित होता है। और अनुभव आधार से सभी लोग बताते हैं जे राजयोग का माध्यम से मैं अपना जीवन को नशा मुक्त बनाए, जैसे हमारा भाई साहब अभी अपना राज्यों का माध्यम से नशा मुक्त जीवन व्यतीत कर रहे हैं। चलिए कार्यक्रम को आगे बढ़ाते हुए एक गीत हो जाए, एक गुजराती गीत, क्योंकि बहुत समय से विषय पर चर्चा कर रहे नशा मुक्ति जीवन को सरल बनाने में, लेकिन एक गीत हो जाए तो लेते हैं छोटा सा ब्रेक। ब्रेक के बाद पुनः मिलेंगे गुजराती गीत के लिए, इंतजार कर रहे हमारा श्रोता मित्र, सुनते रहे कार्यक्रम मेरा गाँव मेरा अंचल रेडियो मधुबन 90.4 FM पर।

0: बात चले कार्यक्रम को आगे बढ़ाते हुए और कौन रह गया बेन? अच्छा
1: पावना बेन, मैं यहाँ 6 के 8 महीना थी जा आवी छु, पण मने बहुवज गमे छे बाबा ना कमरा में आवीने ज्ञान लईने, अने मने गुस्सो बहुवज आवतो हतो। कोई नानी नानी वात कोई बोले ने तो गुस्सो आवे, कई लेट थई जाय 5-10 मिनिट तो भी गुस्सो आवतो हतो मने। આજે મને એટલી આમ ફિલિંગ થઈ, આ મધુવનમાં આવ્યા પછી 3 દિવસની ભઠ્ઠી કરી એમાં મને એકદમ રિલાઈઝ થયું કે બધું અહીંયા મૂકીને જ જવું છે। અને એ બાબા બાદાએ મને એક સારો રસ્તો બતાવ્યો કે નહીં કે ક્રોધને ક્યાં મૂકીને જવું, અહીંયા બહુ સરસ છે કે અહીંયા બધું, અને એમ ફીલ થાય છે કે બસ અહીંયા મધુવનમાં રહી જાઉં, ત્યાં જવાની ઈચ્છા જ નથી થતી મને ઘરેથી। હા, એક સ્વર્ગીય ઘર યાદ નહીં આવતા। ઓમ શાંતિ,
0: બહુ બહુ ધન્યવાદ સાઈ। મેં स्वर्ग में जैसे कोई दुख अशांति नहीं होता है, तो यहाँ पर आते पूरा घर द्वार सब भूल जाते हैं, परिवार पूरा भूल जाते हैं।
2: ओम शांति। मेरा शरीर का नाम मनीषा है और मैं सूरत से ब्रह्मा कुमारी सेंटर से हूँ। जरूर एक बार राजयोग शिविर करना चाहिए, जो आपकी जीवन की हर समस्या का समाधान है। और तमने एटलू आम सारू लागशे राजयोग मेडिटेशन करशो त्यारे, कोर्स करशो त्यारे, के तमने विचार पण नहीं आवे कि आपणी जिंदगी केवी रीते बदलाई रही छे। तमने खुद अनुभव थशे ज्यारे तमे एक वक्त राजयोग मेडिटेशन करो त्यारे, के राजयोग मेडिटेशन शुं छे एम तमने ख्याल पण नहीं आवे। अने मारे एवो घणो अनुभव थई गयो छे के विश्वास न होय, मारे आ ज्यारे योग भट्ठीमां आवानुं हतुं ત્યારે પહેલાં મને હા પાડી, પછી મને ના પાડી ઘરેથી, અને બાબા પર મેં છોડી દીધું કે બાબા મારે મધુવન આવવું છે, હવે જે કરો એ તમારે જ કરવાનું છે, શું કરશો એ મને ખબર નથી, પણ સામેથીને જ મને કહે કે તું જા એમ। અને એવું જ થયું કે સવારે સામેથીને જ મારા પતિનો ફોન આવ્યો કે તું જા એમ, અને મને એટલી ખુશી થઈ કે મેં એની કોઈ શુક્રિયા બાબાને કર્યું કે કોઈ વાત જ નહીં। અને જ્યારે ભઠ્ઠીમાં આવીને બેસી ત્યારે મને યોગ નહોતો લાગતો પહેલાં, પછી મેં બાબાને એવું કીધું કે બાબા બધાને યોગ લાગે છે તો મને કેમ નથી લાગતો, મને એવો તમે કંઈક કરો કે હું ઘરે જઈને કહી શકું ગર્વથી કે હું યોગ ભઠ્ઠીમાં ગઈ હતી તો મને આવું થયું ફીલ એમ। તો બાબાએ મને સતયુગની ઝાંખી કરાવી કે સતયુગમાં શું હોય છે, અને મહેલ બતાવ્યો, અને એમાં કાનો જોયો નહીં મેં, પણ મને એવું મહેસૂસ થયું કે એ મને બોલાવે છે। હું એને પૂછું છું, કાના તું ક્યાં છે, કાના તું ક્યાં છે, તો એ કહે છે હું આયા છું, હું ગોતું છું પણ મને દેખાતો નથી। અને બાબા જે રીતે તમે તમારા બાળકોને સાથ આપો છો ને, તમે તમારા બાળકોની જેવી પાલના આપો છો ને, તમે જેવા સંસ્કાર આપો છો એવી જ બાબા આપણને પાલના આપે છે। અને શિવ બાબાએ મેં તો એમની પાલના નથી લીધી, દાદીઓની પણ પાલના નથી લીધી, સેન્ટરેથી અમને જે શીખવામાં આવ્યું એ બધું, અને જ્યારે અહીંયા અમને કોર્સ કરવામાં આવ્યો યોગ ભઠ્ઠીમાં ત્યારે એવું બધું ક્લાસ આવ્યા છે કે એમાં તમારું જિંદગીની ઘણી ઘણી સમસ્યાઓ છે એનું સમાધાન થઈ જશે અને બધું જ સોલ્યુશન નીકળી જશે। અને બાબાના હાથ તમે સોંપી દો એક વખત, અને એક વખત તમે રાજયોગ મેડિટેશન કરો, તમારી જિંદગીની લાઈફ બદલી જશે, અને તમને બિલીવ પણ નહીં થાય કે આ શું થયું છે મારી લાઈફમાં। ઓમ શાંતિ।
0: કેટલા સુંદર ભાવરો અનુભવ આધાર છે, અનુભવી બતા સકતી હે, જૈસે બહેન આપના અનુભવ આધાર છે પરમાત્મા के साथ जो राजयोग सीखी, जिसका चलते उनका जीवन में सब टेंशन दूर हुई और बार बार आने के लिए इच्छा हो रही है। क्योंकि जो भट्टी जो होता है परमात्मा का साथ, आत्मा का जो कनेक्शन, ये भट्टी में सब चीज़ भूलकर खुद को आत्मा समझकर पिता परमात्मा को जब याद करते हैं, सब चीज़ भूलकर एक रस, एकाग्रता और सभी शक्तियाँ आ जाती हैं। जब सब शक्तियाँ आ जाती है तो खुद को शक्ति स्वरूप महसूस करती हैं। तो जैसे बहन अपना अनुभव आधार से जो 3-4 दिन यहाँ पर रुके हैं, प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय का जो भट्टी होता है, भट्टी मतलब राज्यों का कंटिन्यू अभ्यास, पूरा ज्ञान योग धारणा और सेवा उसमें चल पड़ते हैं। सभी ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय में आकर अपना अनुभव सुन करते हैं और कराते हैं। बहुत बहुत धन्यवाद सभी को नाम का साथ इतना सुंदर रूप में प्रस्तुति दिए। तो हमारा आज के जो कार्यक्रम को सुंदर रूप में सजाए सभी को नाम का साथ धन्यवाद देते हैं। क्योंकि आज थोड़ा हट के आपको प्रजापिता ब्रह्मा कुमारी प्रांगण में लेकर आ गए। हमेशा तो गाँव और अंचल का आवाज़ सुनते थे, लेकिन आज मीठा मीठा आवाज़ और ब्रह्मा कुमारी का जो शुद्धता, पवित्रता और धारणाजुक्त, गुणयुक्त, मूल्यवान बातें आज सुनाए, अपना अनुभव कोई गीत गाए, हमारा सभी ब्रह्मा कुमारी ये काम नहीं है। अपना जीवन को काम, क्रोध, लोभ, मोह, अहंकार को त्याग कर घर गृहस्थ में रहते सब चीज़ करते हुए परमात्मा को याद करते। आज के लिए हमें दीजिए इजाजत, फिर कल मिलेंगे इसी वक्त इसी समय और किसी बात को लेकर। अच्छा, धन्यवाद, आभार, ओम।